બિલકુલ જીનાદા, હું સર અપડેટ્સ મોજુદ હું. અવધિ સરસ સર તસ યો અપડેટ્સ બિલ શામિલ હું. વસીમ અકરમ કમ જીતા પાકિસ્તાન માયનાસ બોલર સરસ સર બહેતરીન કપ્તાન છે કમ દે દુનિયા કે અકહમ તેર શિવરે ઓ પાકિસ્તાન લખવા જીનાબ દ ટોલો ને ઝ્યાતે વિકટે કગા વન ડે મેચિસ ખબર હું ગો તગે કે ઉદ કરંગે ટેસ્ટ મેચ નો ખબર હું કો. વસીમ અકરમ દ ટોલો ને ઝ્યાતે વિકટ સીધી અગા તલા સકડ દે આઈ થિંક પર વન ડે કે 502 વિકટ ઉદ કરંગે પર ટેસ્ટ મેચ નો કે તકરીબન 432 یا 434 چې کوم دی هغه وکټ چې دی هغه ترلاسه کړی دی. نو بالکل جناب هغه بالکل دغم ته وکټ چې دی هغه ترلاسه کړی دی. نو بالکل وسیم اکرم نو بالکل جناب هغه یو بهترین بالر د پاکستان تر شیدا 1999 کې هغه د پاکستان نمائندگی چې دا هغه هما کړی دی. نو بالکل جناب نمائندگی کړی دی او پاکستان په فائنل کې آسترالیا خلاف چې کوم دی هغه شکست خوړلی او د دې نه مخکې 1996 ورلد کپ چې کوم هو نو هغه کوم وسیم اکرم د پاکستان نمائندگی کړې وو په کوارټر فائنل میچ کې اگینست انډیا. هغه چې کوم دی انفټ او هغه چې کوم دی ندرو به دی کپتان چې کوم دی جناب هغه عامر سہیل هغه جو کړو جناب پاکستان چې کوم دی هغه د انډیا خلاف هغه کوارټر فائنل میچ هغه 1996 کم ورلد کپ په پاکستان کې شوه. نو هغه کې پاکستان کې کټې ما دی خوړلې وو په کوارټر فائنل کې اگینست.